0: 94.96 98.2। आप सुन रहे हैं RM3।
1: चौराणु 95.6 98.2 तमे सांभळी रह्या छो RM3 रेडियो।
2: दर रोज 10 થી 11 आवो अमारी साथे।
3: It's always a better choice. Your songs on your radio. My one and only station.
4: RM3 Manoranjan Radio.
2: Aavo amari sathe. સાથે રેડિયો મનોરંજનના લહેર ઉપર આવી પહોંચી છે રત્ન આપ સૌ કોઈનું પ્રેમથી સાથે દેવા માટે ઇટ્સ ઓલરેડી 10:01 અને 94.96 98.2 મેગાહર્ટ્ઝ પર અમે છીએ આપ સૌ કોઈનો સાથ દેવા માટે માઇક પર આપ સૌ કોઈનો સાથ આપી રહી છે રત્ના સબ પ્રેમ નમસ્કાર સ્વીકાર કરશો આજે છે શુક્રવાર 5 તારીખ જૂન મહિનો 2026નું વર્ષ અધિક માસ ચાલી રહ્યો છે અધિક જ્યેષ્ઠ માસ વદ પાંચમ આજની તિથિ તો આજનો દિવસ ભાઈ આવી પહોંચ્યા છીએ આપણે કહીએ ને કે આ અઠવાડિયાના લગભગ સમાપ્તિ પર ભાઈ આજના કાર્યક્રમની શરૂઆત આપણે કરીશું સુવિચારની સાથે જેને

ગુણની પરખ નથી, જેને ગુણની પરખ નથી એની પ્રશંસાથી ડરવું, અને જે ગુણનો જાણકાર છે બસ એના મૌનથી ડરવું. અને આજના આપણા કાર્યક્રમમાં આપણે પણ આગળ વધી રહ્યા છીએ. ઘણી વખત આપણે કહીએ ને કે આજના સમયમાં આપણે ઘણી બધી જાણકારી પામનારની સાથે જીવા જોડી કરી બેસીએ છીએ, અને જે કોઈ જાણકાર નથી બસ એ અવાજ ઉપર અવાજ કર્યા કરે છે. તો ચાલો આજના આપણા કાર્યક્રમમાં ગુણને અપનાવીએ, જાણકારી વધારીએ, અને જીવનમાં બહુ બધું છે જાણવા માટે એ વાતનું આપણે ધ્યાન રાખીએ. કારણ કે ઘણી વખત થોડી જાણકારી લઈને આપણે એમ રિવીલ કરીએ કે આપણને બધું આવડે છે, તો એવું ન ચાલે મારા ભઈલા. અને આજના આપણા કાર્યક્રમમાં ચાલો જોડાઈ જઈએ. ઓલરેડી 10:02 પોણા 11 વાગ્યા સુધી અમે છીએ આપ સૌ કોઈનો પ્રેમથી સાથ દેવા માટે. અને શ્યામલ મુનશીના સ્વરમાં મુકાયેલા આજના પ્રથમ ગીતની સાથે કરીએ એક મધુર ભક્તિમય શરૂઆત.

આવો અમારી સાથે, આપણા દૈનિક ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આવો અમારી સાથે જોડાઈ જાઓ અને મજા માણો મધુર ગુજરાતી ગીતોના કાર્યક્રમની. અને આપ સૌ કોઈ પ્રેમથી અમારો સાથ આપી રહ્યા છો, બસ આ વાત સાચે જ. ભાઈ કહેવાય છે ને કે જેટલા તમે લોકોને પૈસાથી ખુશ કરી શકો છો ને, એટલા જ ખુશ તમે તમારા સ્મિતથી નહીં કરી શકો. કારણ કે આજનો જે સમય છે ને એ બહુ જ મટીરિયલિસ્ટિક થઈ ગયો છે, અને જ્યાં તમે મટીરિયલ આપો, જ્યાં તમે કોકને લાલચ આપો, એટલે એ તમારા પ્રેમમાં ઓગળી જાય. પણ તમને સાચે કહું ને, આ જે ઓગળેલો પ્રેમ છે ને એ બહુ સમય સુધી ટકી નથી રહેતો. ઘણી વખત આગળ જઈને એ સ્મિત જ યાદ આવે છે, એ પ્રેમાળ હૃદય જ યાદ આવે છે. અને હૈયેથી ભરેલો જે પ્રેમ હોય ને, એ આપણે કહીએ ને કે એ લાંબા સમય સુધી આપણને જોડી રાખે છે. ચાલો આજના આપણા કાર્યક્રમમાં ઐશ્વર્ય મજુમદારના સ્વરમાં મુકાયેલા આ ગીતને સાથે મળી એન્જોય કરીએ.

કનૈયા લાલ કી માથી લેવામાં આવેલું આ ગીત તમે હમણાં સાંભળ્યું અને આ ફિલ્મમાં નજર આવેલા સિદ્ધાર્થ રંધીરિયા. આ સાથે ચાલો આગળ વધી રહ્યા છીએ. અનેરી કકાડિયાના સ્વરમાં મુકાયેલું 2026 ના વર્ષનું આગલું.

કંઈ પણ કહો, આપણા ગુજરાતની વાત અનેરી છે અને ગુજરાતી ગીતો આપણા મોરિશસમાં વાગી રહ્યા છે. આ વાત તો એકદમ જ આપણે કહીએ ને કે લાજવાબ. દરરોજ 10 વાગ્યાથી 10:15 વાગ્યા સુધી તમે સાંભળી શકો છો રેડિયો મનોરંજનના લહેરો પર આપણા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. અને આજે છે શુક્રવારનો દિવસ, જોતા ને જોતા જૂન મહિનો શરૂ પણ થઈ ગયો છે અને 6th મહિનો 5મો દિવસ છે. તો બસ એન્જોય કરીએ આપણા ગુજરાતી ગીતોને. પ્રતિક વૈદ્ય અને અભિતા પટેલના સ્પર્મમાં મુકાયેલું આપણું ગુજરાત છે, ગુજરાત ગૌરવ.

ગરવી ગુજરાત, ગૌરવ ગુજરાત, અને આ છે આપણું ગુજરાત. અને અહીંયા પણ મોરિશિયસમાં બસ આ ગુજરાતની મધ્યમ મધ્યમ હવા વહી રહી છે. રેડિયો મનોરંજનના લહેરો પર થઈ ગયો છે સમય ગુજરાતી ગીતોના કાર્યક્રમને અહીં સમાપ્ત કરવાનો. ઐશ્વર્ય મજુમદારના સ્વરમાં મુકાયેલું આજના પ્રોગ્રામનું છેલ્લું ગીત તું મારી જિંદગીમાંથી લેવામાં આવેલું. સો ગાઈઝ, આજના આપણા કાર્યક્રમને બસ એન્જોય કરો અને આ સાથે જ રત્નાને આપો અનુમતિ. બસ મળીશું ફરી રવિવાર. ડેફિનેટલી રવિવાર કરતાં પહેલાં આજે બપોરના જ હોં, આજે બપોરના 1:45 આપણો પ્રોગ્રામ છે રંગારંગ રેડિયો મોરિશિયસના લહેરો પર. તો બસ એન્જોય કરો આ ગીતને અને આ સાથે જ રત્નાને આપો અનુમતિ. હેવ અ બ્યુટિફુલ ડે હેડ.